0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા અમાર હિત્તા કિસાન ભાઈ બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે કિસાન ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું રેડિયો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું ઘણી માન સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હવે ભાઈન બોનું લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષય ને હાથે. ભાઈન બોનું આજે અમારી કાર્યક્રમ મેં આપ તક કી વાતચીત નું વિષય હૈ કે આપણે જે ગામની અર્થવ્યવસ્થા હૈ એમાં ખેતીની શું ભૂમિકા હૈ ને હરતે આપણાને આને સમજવું હોગા. તો મનીષા બોન વાત કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે ભાઈ બહેનો તકી અણા વિષય માટે ઘણા કની થાયગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે ભાઈ બહેનોને હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો કિસાન ભાઈ બહેનો હમળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈ બોન ગીત ત્યાં શું પૂરું અણાસ ગીત હતે કાર્યક્રમ ખેતીવાડી ખતી પડો સૂટો આપે અમારું આજનું કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ આપણા રાય સુજાવ આમ તક પહોંચાવી શકો અમારે આના પતા માટે
1: હવે ભાઈ બોનું લકીલો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3201 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ બનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ સ્ટેમ માટે એક નવા વિષયને હાથે તાર હુદી
1: રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: कार्यक्रम समस्या समाधान हमरवावारा मर हित्ता भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
0: राम राम होवे भाइयों बुनो आप सब हमले रिया हो आपलो सामुदायिक रेडियो वागट रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम समस्या समाधान में
1: होवे भाइयों बुनो लेने हाजिर थे कि हां कार्यक्रम समस्या समाधान ने लेने एक नया विषय ने हाते तो मनीषा बुन आज आपड़े कार्यक्रम में भाइयों बुनो तक की बातचीत नु विषय है कि आपड़े समस्या ने समाधान ने आड़ी દેખવું હે ને આ સમાધાન આપણે હરતે કરી શકો ઈ હંગરી વાતે આજે કાર્યક્રમ મે આપણે જાણવા વાળા હો કેમ કે અધિકતર એવું થાય હે કે ઘર પરિવાર મે અગર અચ્છો સંવાદ ની રહે તો કઈ ભી સમસ્યાનું સમાધાન ની નીરી શકે ને અગર પરિવાર મે કોઈ ભી સમસ્યા થા હે ઇન મે અગર આપણે વિચાર વિમર્શ ની કરો ઇન સમસ્યા ને અલગ તરીકા તરીકે દેખા તો આપણે દેખો કે વિરોધાભાસ જે હે ઈ વધી જાય હે તાજે આપણે કાર્યક્રમ મે ઈ જાણંગા કે સમાધાન ને આડી આપણે હરતે દેખો ને કોઈ ભી સમસ્યા આવે તો એનું સમાધાન આપણે હરતે કાઢી શકો
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કતે ઘણા અક્કાની વાત રહી ગા અબ બ્રાહ્મણા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે તો ભાઈ બોનો આપ હમર તરે સુ આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે

0: અંજલિબોન ગીત ત્યાં આવ્યું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલિબોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે ભાઈ બહેનો ખતી વાત કરવા વાળા હ આપણે સમસ્યા માટેની સમાધાન માટે ધ્યાન આલવું હે આપણે દેખ કે આપણે જે મનકનું જીવન હે ચુનૌતી ભર્યું હતું હે સંઘર્ષ હે સમસ્યા હે ને એવામાં પણ દેખ કે કયું બી મનક એવું નહીં હે કે જેને જીવનમાં સમસ્યા નથી હે કિસાન ને ખેતીની ચિંતા હે વિદ્યાર્થીને ભણાઈને ભવિષ્યની ચિંતા હે યુવાઓને રોજગારની ચિંતા હે આપણે બોનની વાત કરત વણ પરિવારની સોરની ચિંતા હે ને આપણ દેખ કે સમાજને અનેક સામાજિક આર્થિક ને પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો સમસ્યા આપણે જીવનનો આપણે કહી શકીએ કે આપણે સ્વાભાવિક હિસ્સો હે પણ ઘણા બી વ્યક્તિની સફળતા અણા વાતમાં જ નિર્ભર કરે હે કે વ સમસ્યાઓનું સમાધાન હેતે કરી રહ્યું હે ને હનામાં ધ્યાન આલી રહ્યું હે ને સમાધાનમાં દિશામાં આગળ બળી રહ્યું કે બળી રહ્યું હે
1: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે દેખ કે જીવન મેં સમસ્યાએ સબને હામે આવે છે કોઈ આર્થિક કઠિનાઈ હતી કે જુજીરું હૈ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તે કે જુજીરું હૈ તો કોઈ ખેતીની પરેશાની તકી તો કોઈ પરિવારને સમાજને ઉલઝન તકી પણ એક વાત તે હે કે સમસ્યા લગાતાર સોચવા તકી સમાધાન નથી આવતું બલ્કિ સમાધાન તઈ વખત આવે હે જે વખત આપણે મન સમય ને ઉર્જા તકી રાસ્તો ખોજવાની કોશિશ કરો આવડીના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ઘણા એવા મનક હે જે અલગ અલગ સમસ્યા તકી ગુજરી રહે હે ઇતિહાસ ગવાહ હે કે દુનિયામાં જેટલી ભી મોટી સફળતા કયા મનકે હાસિલ કરી હે તે સમસ્યાઓને કારણ નસ કરી હે એને સમસ્યાઓનું સમાધાન ખોજ્યું હે ને ઇન તકી અગાડી ની રહે અગર ઈ અંધેરા મેં રહેત તો દીપક કારે જલતુસ ની અગર ઈ પ્યાસ ની શિકાયત ને કરત તો કારે ભી કુવો ને તલાબ ને ખોતરત
0: હવે અંજલિબોન એને સાથે આપણ દેખ કે ઘણા કન મન કહે જે આપણે સમસ્યા ગણાવી હે વી કે હે કે આમાં અત્રી કઠિનાઈ હે પરિસ્થિતિયા ખરાબ ચાલી રહી હે ને હાલાત બી આમાર હેવી ચુનૌતીપૂર્ણ હે પણ આપણે દેખ કે જી લોક સમાધાન કરીને સમાધાનની દિશામાં આગળ બઢી હે વિશે આપણે જીવનમાં પ્રગતિ કરી હે એટલે આપણે કહી શકો કે સમસ્યા નહીં આપણે સમાધાન માટે ધ્યાન આલવું હે આપણે સકારાત્મક સોચ આલે હે ને સફળ જીવન ને વિકસિત સમાજની કુંજી હે
1: હવે મનીષા પણ આપણે દેખ કે ઘણા કરો જે મન કહે એ સમસ્યા માટે ચર્ચા કરતા રહે હે કોઈ કહે હે કે ગામમાં પાણી નથી કોઈ કહે હે રોજગાર નથી કોઈ કહે હે સમય ઘણો ખરાબ હે અને સબ વાતાની સચ્ચાઈ થઈ શકે પણ ચર્ચા કેવળ શિકાયત ઉદ્દેશ રહે કોઈ બદલાવ નથી કરી પાતી જેવી વખત લગાતાર સમસ્યા માટે આપણે ધ્યાન આલ તો મનમાં નિરાશા વધી જાય હે આત્મવિશ્વાસ કમ થવા લાગે હે ને આપણે દેખો હા કે ચારે મેર આપણને કઠિનાઈ જ દેખાય હે એને વિપરીત અગર આપણે દેખો હા કે અણી સબ સમસ્યાનું સમાધાન હું થઈ શકે અગર આપણે એના માટે એક વિઝા તકી વાત કર તો ઘણા અક્કાની સંભાવનાના જે દરવાજા હે એ ખુલી શકે
0: હવે
1: આપણે ભાઈ બોનાની કેવું ચંગા કે સમાધાન સોચવાની આદત આપણને વિકસિત કરવી હે આપણાની સમસ્યાને સ્વીકાર કરવો હોકા સમાધાનની પહેલી સીડી હે વાસ્તવિકતાને સ્વીકાર કરવું સમસ્યા તકી ભાગવું ને છીપવું ને એની સ્થિતિને બહેતર બનાવવું હે ઈમાનદારી તકી આપણે કઠિનાઈઓનો સામનો કરંગા તો આપણે દેખંગા કે હેતી સમસ્યાનું સમાધાન નેરી શકે
0: હવે અંજલિબોન આયસા પણ દેખો કે જે મન કહે એવી સમસ્યા માટે જ્યાદા ધ્યાન આલે હે તેને ઘણા અકન દુષ્પરિણામ થાય હે જ્યારે આપણે દેખો કે મન કો સમસ્યા માટે અધિક ધ્યાન આલે હે તે વણનું મન એવો નિરાશ ને ભય ને તનાવ પેદા કરે હે
1: હવે
0: વી ખુદ એવી કમજોરી મહેસૂસ કરવા લાગી જી હે વણ આત્મવિશ્વાસ એવો કમ થઈ જાય હે ને આપણે દેખો કે વી ઠોસ કદમ ભી નથી ઉઠાવી પાતે હમ સમસ્યા માટે આપણે કેવું ચાંગા કે આપણે લગાતાર ધ્યાન આલંગત એની ઘણા કન દુષ્પરિણામ આપણે દેખવા મળે હે જેમ કે આપણે માનસિક તણાવ હે એવો વધી જાય હે આપણે આત્મવિશ્વાસ એવો કમ થઈ જાય હે આપણી નિર્ણય લેવાની ક્ષમતા હે એ બી કમજોર થતી જાય હે સમય ને ઉર્જાની બરબાદી થાય હે વ્યક્તિ નકારાત્મક સોચનો શિકાર થઈ જાય હે સંબંધ હિ આપણે પરિવાર કત વણમાં બી તણાવ આવી જાય હે ને વિકાસની પ્રગતિ હે એ બી વેસમેસ રોકાઈ જાય હે
1: હવે
0: ઉદાહરણ બદલે આપણે ભાઈ બહેનોને વતાડો તે આપણે દેખો કે અગર આપણે કિસાન ભાઈ બહેનને વી કેવલ હોસીએ કે બારિશ કમ થઈ રહી હે ખાદ મેઘું થઈ ગયું હે ઉત્પાદન ઘટી રહ્યું હે તે આની સભી સમસ્યા ખતી વી ચિંતામાં આવી જઈ હે પણ અગર વી જળ સંરક્ષણ આધુનિક ખેતી વૈકલ્પિક ફસલન બારામ હોસીંગા તે વણને સમાધાનની દિશામાં બી આગળ બઢી શકે
1: હવે મનીષાબુન આપે સહી કીધું તો અણી પ્રકાર તકી આપે વતાડ્યું કે હું દુષ્પરિણામ થઈ શકે આયસ અગર સમાધાનને બારામાં વિચાર કરો તો જેમ કે પહેલે બી આપણે વતાડ્યું કે સમસ્યાને આપણને સ્વીકાર કરવો હોગા એને બાદ ભાઈ બોનો ગભરાવવાની વજે આપણને જાણકારી જુટાવી હે ઘણી એવી સમસ્યા રહે હે જે જાણકારીને અભાવને કારણ વધારે બળતી જાય હે ખેતીમાં નુકસાન થઈ રહ્યું હે તો આપણને કૃષિ વિશેષજ્ઞ તકી વાત કરવી હે स्वास्थ्य संबंधित परेशानी थई रही है तो आपणे डॉक्टर नी सलाह लेवी है, रोजगार नी समस्या है तो आपणे नवा कौशल शीखवा होंगा, तो आपणे देखंगा की जानकारी ते की आपणे समाधान नी दिशा में आगाडी वधी शकां। इने साथे भाईन बोना ने केवू चांगा मनीषा बोन के नाना नाना कदम आपणे उठाववा है, हर मोटी समस्या नो समाधान एक दाड़े नेरीस आवे है। आपणे केवू चांगा कि आपणे छोटो छोटो प्रयास तकी समाधान होदवानी कोशिश करवी है, जेम बूंद बूंद तकी घड़ो भराई शके एमस नाना नाना कदम तकी आपणे सफलतानी राह माते आगाडी वधी शक। इने साथे भाईन बोना ने केवू चांगा कि आपणे बीजो तकी हीक लेवी है, आपणे आय पाय वाला जे मनक है एणन तकी हीकवो है, कठिन परिस्थिति में रास्तो निकारवो है ने अनुभव तकी समाधान खोजवानी कोशिश करवी होगा।
0: હવે અંજલિબન, એને સાથે આપણે ભાઈ બોન અને કાર્યક્રમને માધ્યમથી કેવું ચાંગા કે સમસ્યા જીવનનો એક હિસ્સો હે, અણાખથી આપણે બચિત નથી શકતે પણ એનો સામનો આપણે કરી શકે હ, સમસ્યા માટે આપણે અધિક ધ્યાન ન્યા લવું હે, જેણ કદી આપણે દેખ હ કે અગર આપણે સમસ્યા માટે ધ્યાન અલંગ તો આપણે જીવન મે નિરાશા તણાવ ને અસફળતા એવી બઢતી જાયંગા, જ્યારે આપણે સમાધાન માટે ભાઈ બોનો ધ્યાન અલંગા તે આપણે આત્મવિશ્વાસ સાહસ ને સફળતા ની દિશામાં આપણે આગળ વધી શકંગા। ભાઈ બોનો, આજે આવશ્યકતા અને વાતની હે કે આપણે શિકાયતોની સંસ્કૃતિને છોડીને સમાધાનની સંસ્કૃતિને અપનાવવું હે, આપણે દેખો કે ચાહે કયું બી મનકું હો, અંજલિ બોન પરિવાર હો, કિસાન હો, યુવા હો યા પૂરો સમાજ હો, અગર આપણે સમસ્યાને બજાય સમાધાન માટે ધ્યાન આલવું શરૂ કરંગા તે આપણ હો કે અનેક કઠિનાઈ આપણે સામને આવી હિ વે આપણ ખુદ મનને દૂર કરી શકો હો।
1: હવે મનીષા બોન, આપે સે કીધું આપણે ભાઈ બોનોને આપણે એ જ કહેવું ચાહુંગા કે કોઈ બી સમસ્યા મોટી નથી રહેતી, આપણાને બસ તીન જ પ્રશ્ન ખુદ તકી પૂછવે હે કે મો આ કાર્ય કરી શકું, મને કેવી મદદ લેવા મેં કોઈ ઝિઝક નથી કરવી, ને પહેલું કદમ જે આપ મારું હોગા એ સબ તકી નાનું હોગા, અણી પ્રકાર તકી આપણા સમસ્યા સમાધાનની આડી આગળી વધી શકે। ભાઈન બોનો, સમસ્યા મેં રોશની નાખવાને જગ્યા આપણાને સમાધાનનું દીપક જલાવવું હોગા, તો જ આપણે જીવન મેં આવવા વાળી જે ચુનૌતીઓ હે એનાનો સામનો કરી શકે।
0: હવે અંજલિ બોન, આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહી હા કે આપણે ભાઈ બોને કતી આના વિશે માટે ઘણા આકારની વાત થઈ ગઈ હે, આપણે સમસ્યા માટે ધ્યાન નથી આલવું હે, સમાધાન ખોજવાની કોશિશ કરવી હે, તે ભાઈ બોનોને આ વાતે ગમી હોંગા, તે ભાઈ બોનો આજનો કાર્યક્રમ આપે કેવું લાગ્યું એની બારામે આપ આપણા રાય સુજાવ અમને આલી શકો અમારે આના પતા માટે।
1: હવે ભાઈ બોનો, લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન। અમારો પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે, અમારો ફોન નંબર હે 9460051234।
0: તો ભાઈન બનો, ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માટે એક નવા વિષયની હાતી, તાર હુદી
1: રામ રામ રામ રામ।

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા અમાર હિત્તા કિસાન ભાઈ બોનોને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે કિસાન ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું રેડિયો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું ઘણી માન સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે ભાઈન બોનો લઈને હાજર થઈ ગયા હ કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક ના વિષય ને હાથે. ભાઈન બોનો આજ અમારી કાર્યક્રમ મે આપ તક કી વાતચીત નું વિષય હૈ કે આપણે જે ગામની અર્થવ્યવસ્થા હૈ એમાં ખેતીની શું ભૂમિકા હૈ ને હરતે આપણાને આને સમજવું હોગા. તો મનીષા બોન વાત કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે ભાઈ બહેનો તકી અણા વિષય માટે ઘણા કની થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે ભાઈ બહેનોને હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો કિસાન ભાઈ બહેનો હમળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: જેમ કે અંજલિબોન ગીત ત્યાં આવીશું પૂરું ને ફેરે આપણે કિસાન ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત થકી પહેલે આપે વિશે બતાડ્યું હતું ગાઉની અર્થવ્યવસ્થા મેં ખેતીની હું ભૂમિકા હે.
1: હવે તો મનીષા બોન અડા વિશે માતે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગી લાલજી, તો સપ્તકી પહેલા આપણે હામરી લડાની વાતે ને મોરે કર આપણી વાતે.
0: હવે અંજલિ બોન
1: સર નમસ્કાર.
2: નમસ્કાર જી.
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું વાગર રેડિયો પરિવાર મેં.
2: જી ધન્યવાદ.
1: સર જૈસા કી આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જુડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ. તો આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ ગાંવ કી અર્થવ્યવસ્થા મેં ખેતી કી ભૂમિકા કો લેકર. જાનેંગે સર કાર્યક્રમ કે માધ્યમ સે કે ગાંવ કી અર્થવ્યવસ્થા મેં ખેતી કા ક્યા મહત્વ હૈ.
2: જી તો દેખિયે બહોત અચ્છા વિષય હૈ. તો દેખે હમારે ક્ષેત્ર મેં અધિકાંશ ગાંવ કી જો પહેચાન હૈ વો ઉનકી ખેતી ઓર કિસાન સે જુડી હોતી હૈ.
1: બિલકુલ.
2: ખેતી કેવલ અનાજ ઉગાને કા પ્રક્રિયા નહીં હૈ બલ્કિ અગર દેખા જાય તો ગાંવ કી આર્થિક વ્યવસ્થા સામાજિક સંરચના પોષણ ઓર આત્મનિર્ભરતા કા આધાર હૈ.
1: બિલકુલ.
2: એક સશક્ત ખેતી પ્રણાલી હૈ પૂરે ગાંવ મેં રોજગાર ભોજન આય કા આદાન પ્રદાન. ઇસીલિયે ગાંવ કી જો સમૃદ્ધિ જો સીધે તોર પર દેખે તો ખેતી પર નિર્ભર કરતી હૈ.
1: બિલકુલ.
2: આજ કે સમય મેં જબ ગ્રામીણ ક્ષેત્ર મેં કઈ ચુનૌતિયાં સામના કર રહે હૈ જૈસે બઢતી લાગત જલ સંકટ બાજાર કી નિર્ભરતા ખેતી કી ભૂમિકા કો સમજના તો અત્યધિક ઓર જો મજબૂત કરના અભી આવશ્યકતા હૈ વર્તમાન મેં.
1: બિલકુલ સર આપને સહી કહા. તો યહી અબ મેં જાનના ચાહુંગી કે આજીવિકા કે મુખ્ય સ્ત્રોત ક્યા હૈ.
2: દેખિયે અગર ગાંવ સ્તર પર હમ જબ સોચતે હૈ તો જૈસે હમ બાત કરતે હૈ કે હમારે ગાંવ કે અધિકાંશ પરિવાર હૈ વો ખેતી પર નિર્ભર હોતે હૈ.
1: બિલકુલ.
2: ઓર ખેતી ઉનકા જો મુખ્ય જો હૈ આજીવિકા કા કેન્દ્ર હોતી હૈ ઓર ઇસકે સાથ મેં જૈસે ખેતીર મજદૂર હૈ પશુપાલક હૈ જો ઉત્પાદન હોતા હૈ ખેત મેં જો ખેતી સે જુડે રોજગાર પાતે હૈ મહિલાએ હૈ બીજ સંરક્ષણ કરતી હૈ ખાદ કા નિર્માણ હોતા હૈ પશુપાલન મેં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાના તો એ સારી ચીજે હૈ હમારે જો ગાંવ કે આજીવિકા કે મુખ્ય સ્ત્રોત.
1: બિલકુલ સર આપને સહી કહા. યહી હમ દેખતે હૈ કે ખાદ્ય ઓર પોષણ સુરક્ષા કી જબ હમ બાત કરતે હૈ તો વો ભી ઇસકે માધ્યમ સે સુનિશ્ચિત હોતી હૈ. તો ઇસ બારે મેં આપકા ક્યા કહેના હૈ.
2: જી જબ ગાંવ કી અર્થવ્યવસ્થા કી બાત કરતે હૈ તો ખાદ્ય ઓર પોષણ સુરક્ષા એ હમારી બહુત મહત્વપૂર્ણ સ્ત્રોત હૈ. તો ગાંવ મેં યદિ વિવિધ ફસલે ઉગાઈ જાતી હૈ જૈસે અનાજ હૈ દાલે હૈ મોટા અનાજ હૈ સબ્જિયાં હૈ ફલ હૈ તો ઇસસે ક્યા પરિવાર સ્તર કા જો પોષણ હૈ વો સુધરતા હૈ.
1: બિલકુલ.
2: ઓર ઇસકે સાથ મેં જો પારંપરિક ખેતી હૈ જૈસે હમ બાત કરતે હૈ પહેલે ભી હમ કરતે થે જૈસે મોટા અનાજ હૈ કુરી કોદરા બટ્ટી માલ રાગી મક્કા જવાર બાજરા દાલે હરી સબ્જિયાં તો યે એક તો આપકો ઘર સ્તર પર ઉપલબ્ધ હોતી હૈ ઇસકે સાથ સાથ મેં આપકે સ્વાસ્થ્ય લાભ હોતે હૈ ઓર ઇસમેં આપકી પૈસે કી બચત હોતી હૈ.
1: જી જી.
2: તો ઇસલિયે હમારે જો પરિવાર કી અગર આર્થિક સ્થિતિ મેં થોડા સા ભી અગર સુધાર હોતા હૈ યા ખુદ કા અપનાયા હુઆ હમ ખાતે હૈ તો વહાં કહીં ના કહીં ધીરે ધીરે વો ગાંવ સ્તર કી આર્થિક સ્થિતિ મજબૂત બનતી હૈ.
1: બિલકુલ સર આપને સહી કહા. તો યહી અબ મેં જાનના ચાહુંગી કે સ્થાનીય બજાર ઓર આર્થિક ગતિવિધિઓ કો બઢાવા હમ કૈસે દે સકતે હૈ.
2: દેખિયે વર્તમાન મેં હમારે ક્ષેત્ર મેં બહુત આવશ્યક હૈ કે હમારા જો સ્થાનીય બજાર હૈ ઉસકો હમે બઢાવા દેના ચાહિયે. જૈસે કે આજ સે 20-25 સાલ પહેલે જબ આપ સોચેંગે તો હમારે હર ગાંવ મેં હર ગ્રામ પંચાયત પે હાટ બજાર હોતે થે. તો હાટ બજારોમાં ક્યા થા કે હમારી તો સબ્જિયાં ફલ હમારે અનાજ હમારે મસાલે હમારી દાલે હોતી થી ઓર હમ ઉનકો વહાં પે સેલ કરને જાતે થે બેચને જાતે થે.
1: બિલકુલ.
2: તો બેચતે તો એક તો ક્યા કે આપને જો ખુદ ને પકાયા હૈ વો શુદ્ધ આપકો અચ્છા પૌષ્ટિક ખાના હૈ વો આપ ખરીદ કર લે જાને વાલે કો દે રહે હો.
1: બિલકુલ.
2: દૂસરા ઉસસે આપ પૈસે સે આપકી આય હો રહી હૈ. તો એક તો હમે વાપસ સે વો પરંપરા થી હમારે હાટ બજાર કે ઉસકો અપનાના પડેગા તાકિ હમારી બજાર કી નિર્ભરતા કમ હો ઓર હમારા જો લોકલ માર્કેટ હૈ વો મજબૂત હો તાકિ હમ વહીં પે હમારી સારી ચીજે બેચ સકે.
1: બિલકુલ.
2: ઇસકે સાથ મેં જૈસે પરિવહન કે લિયે ભી હમ બાત કરતે હૈ તો હમારે જૈસે બૈલગાડી થી જૈસે ઊંટ ગાડી હુઆ કરતી થી તો ઉસે ક્યા કે પહેલે હમારે આય કા સ્ત્રોત થા પરિવાર કા.
1: બિલકુલ.
2: કે કિસી કિસાન કે નહીં હૈ તો ઉસકો ચારા ડાલના હૈ યા ફલ સબ્જિયાં લે જાના હૈ તો ઇસ તરહ કે કાર્ય હૈ જો પુરાને તરીકે સે હમે કરને કી આવશ્યકતા હૈ તાકિ આપકો ના પેટ્રોલ જલાના પડે ના ડીઝલ જલાના પડે ઓર ના હી કિરાયા દેના પડે.
1: બિલકુલ.
2: આપ અપના કામ આસાની સે કર સકતે હૈ.
1: બિલકુલ.
2: ઇસકે સાથ મેં જૈસે હમ બાત કરતે સ્થાનીય બજાર કી તો ઇસમે એક હૈ કે હમારે ગાંવ મેં જો હૈ અલગ અલગ તરીકે કે આપ कुछ नए आइडियाज अपना सकते हैं, जैसे कि कृषि वानिकी है, तो आप गांव स्तर पे अपनाएंगे तो दूसरे लोग भी आपके पास वो आएंगे सीखने या खरीदने, जो भी चीजें होगी। तो इस तरह से आप जो है स्थानीय बाजार को बढ़ावा देकर हमारे हाट बाजार को और हमारी आर्थिक जो स्थिति है गांव की उसमें सुधार ला सकते हैं।
1: बिल्कुल सर, आपने सही कहा। तो यही अब मैं जानना चाहूंगी कि पशुपालन और प्रकृति का संरक्षण इसके माध्यम से कैसे हो सकता है।
2: देखिए, जब हम गांव की बात करते हैं तो गांव हमारे क्षेत्र का और हमारे देश की मजबूत आधार है, जो कि हम बात करते हैं कि आजीविका सहायक या पशुपालन की हम बात करते हैं। तो पशुपालन कई सदियों से हमारे करते आए हैं। जैसे हमारे क्षेत्र की बात करते हैं तो पशुपालन में मुर्गी पालन है, आपको बकरी पालन है, गाय है, जैसे भैंस है, तो ये सारे पशु हमारे यहाँ पाले जाते हैं। तो जैसे पशुपालन से एक तो आपको दूध मिलता है, तो आप उसको बेच सकते हैं, उससे आपकी आय होगी परिवार की। अगर गांव स्तर पर इसको हर परिवार अपना हो तो गांव स्तर की आय बढ़ेगी आपकी।
1: जी बिल्कुल।
2: इसी तरह आपको खेत के लिए खाद मिलता है, ताकि आपको बाजार से कोई खाद खरीदना ना पड़े, तो उससे भी आपकी जेब का पैसा खर्च नहीं होगा।
1: जी जी।
2: इसके साथ ही अगर आपके पास अतिरिक्त गोबर खाद है तो आप बर्मी कंपोस्ट या उखेड़ा इस तरह की जो चीजें हैं बनाकर आप दूसरों को बेच सकते हैं।
1: जी जी।
2: तो वहां से भी आप आय प्राप्त कर सकते हैं। तो इस तरह से आपकी जो अतिरिक्त आय है वो उस परिवार की और समुदाय की आर्थिक स्थिति जो है मजबूत करने में सहायक होती है।
1: जी जी।
2: इसके साथ में आप देखेंगे कि जैसे प्राकृतिक संसाधन है, तो जैसे हम बात कर रहे थे खाद की, तो उसमें मिट्टी की उर्वरता बढ़ती है, तो आपकी पैदावार अच्छी होगी।
1: जी जी।
2: पैदावार अच्छी होगी तो जहाँ पे 2 क्विंटल था वहाँ 3 होगी, तो आपकी आय बढ़ेगी। इससे आपका जल संरक्षण को मजबूती मिलेगी, कि हम जैसे देसी तरीके से हम बात करते हैं तो उसमें खाद और सबकी बात करते हैं, तो उससे आपका जल संरक्षण है।
1: जी जी।
2: साथ में आपकी जैव विविधता बढ़ेगी, तो कि आपको अनेक प्रकार के फल सब्जियां और अनाज घर पे मिलेगा, तो आप बाजार से नहीं खरीदोगे।
1: जी बिल्कुल।
2: तो इस तरह से आप जो है आपकी आर्थिक आय को बढ़ा सकते हैं।
1: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि सर हम गांव की अर्थव्यवस्था में खेती के महत्व को जान पा रहे हैं, यही अब मैं जानना चाहूंगी कि वर्तमान में कौन कौन सी चुनौतियां हमारे सामने हैं।
2: देखिए, वर्तमान में चुनौती की बात करें हैं तो अगर खेती और किसान से जुड़ी ही बातें करते हैं तो आजकल हमारी खेती है वो घाटे का सौदा बनती जा रही है। जैसे लागत बढ़ रही है आपकी, मिट्टी की गुणवत्ता घट रही है, स्वास्थ्य पर नकारात्मक प्रभाव पड़ रहा है, क्योंकि रासायनिकों ने धीरे धीरे हमारी जमीन को बंजर बना रहा है। तो इस तरह से इसी तरह आप देख सकते जल संकट है, कि हम जल का संरक्षण नहीं कर रहे हैं, भूजल है वो नीचे जा रहा है। अब नीचे जा रहा है तो हमारी जो सिंचाई की आवश्यकता है वो पूरी नहीं हो पाती है।
1: जी जी।
2: तो सिंचाई की समस्याएं बढ़ रही है, उत्पादन कम हो रहा है। अगर आप 5 पानी पिलाएंगे गेहूं को तो अच्छा पकेगा, अगर आपको 2 ही पानी की व्यवस्था है तो फिर आप उम्मीद से कम ही पकेगा।
1: बिल्कुल।
2: तो ये चीजें हैं। इसी तरह जैसे हमारा पारंपरिक बीज है उसका अभाव है, कि हम बीज संरक्षण की जो हमारी प्रथा थी उसको हम भूलते जा रहे हैं।
1: बिल्कुल।
2: तो बीज संरक्षण भी हमारे लिए एक वो है कि हमें अगर आत्मनिर्भर बनना तो घर का बीज रखें, बाजार की निर्भरता को कम करें।
1: जी जी।
2: तो इस तरह की जो छोटी छोटी लागत है उससे भी ये एक तो दूर हो रहा है। इसी तरह आप देखेंगे कि जैसे हम बात करते हैं आज के समय में कि युवा है वो धीरे धीरे जो खेती से हटकर गांव से हटकर शहरों की तरफ प्लान कर रहे हैं।
1: जी जी।
2: तो ये भी जो है हमारे लिए बहुत बड़ी चुनौती है।
1: बिल्कुल। तो सर समाधान क्या हो सकता है और आगे की दिशा में हमें किस तरीके से परिवर्तन लाने की जरूरत है?
2: देखिए, समाधान है कि पोषण आधारित खेती को बढ़ावा देना चाहिए, जिसमें आप विविध फसलें उगाएं, पोषण बाड़ी विकसित करें, मोटा अनाज जो है वो आप करने लगे, ताकि पोषण की सारी व्यवस्था वो आपके घर की हो, तो आपका पैसा खर्च ना हो। इसी के साथ में आप देखोगे कि जैसे जैविक और प्राकृतिक खेती की बात करते हैं, जिसमें हम कहते हैं कि परंपरागत खेती, तो उसको अपनाना जरूरी है, जिसमें हमारा खुद का गोबर खाद हो, कंपोस्ट खाद हो, जीव अमृत हो, दश प्रणी हो, जो रासायनिक खाद की निर्भरता कम करता है।
1: बिल्कुल।
2: तो इस तरह से हमें इसको अपनाना होगा। इसके साथ में जल संरक्षण के लिए हमें प्रयास करने होंगे, जिसमें मेड़बंदी है, वर्षा जल का संचयन है, खेत तालाब है, आप सोखता गड्ढे हैं, आप जो समुदाय के तालाब है, नहरें हैं, छोटे डैम हैं, उनकी सफाई, उनका संरक्षण, ये सब हमें करने की आवश्यकता है।
1: जी बिल्कुल।
2: ये भी अगर हम नहीं करेंगे तो ये हमारे लिए चुनौती है, तो इससे निपटने के लिए आवश्यक है हमारे लिए। इसी के साथ में सामूहिक जो संगठन है हमारे, उनके प्रयास जरूरी है समाधान के लिए।
1: जी जी।
2: कि वो समूह में इसके संवाद करे, बातचीत करे, तो हर चीज पर उनको थोड़ी जागरूकता आई, ताकि हम लोग साथ मिलकर जो जैसे हमारी परंपरागत प्रथाएं थी, जैसे हलमा, तो हलमा हमारे लिए समाज के लिए क्या था कि सब एकजुट होके ये काम हो गया आपका, किसी का खेत तालाब बनाना, किसी की मेड़ बांधना, ए निकट बनाना, तो ये परताएं हैं जो हमको वापस से लाने की जरूरत है।
1: जी जी बिल्कुल।
2: इसी तरह स्थानीय बाजार है हमारा, जैसे हमने पहले भी बात की कि हाट बाजार को आप बढ़ावा दें ताकि आपकी जो चीजें हैं गांव में उपयोग हो, दूसरे लोग खाएं लेकिन समुदाय के खाएं, मार्केट में न जाए। अगर मार्केट में जाएगी तो आपको उसका मूल्य नहीं मिलेगा।
1: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि कार्यक्रम में आपने हमें बहुत अच्छी तरीके से ये अवगत करवाया है कि गांव की अर्थव्यवस्था में खेती का क्या महत्व है और किस तरीके से इसके सामने चुनौती आती है और समाधान के क्या उपाय हो सकते हैं। तो सर, अंत में आप कार्यक्रम के माध्यम से हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
2: जी, मैं ये संदेश देना चाहूंगा कि खेती मजबूत होगी तो गांव की अर्थव्यवस्था मजबूत होगी। इसके लिए आवश्यक है कि हमें पारंपरिक ज्ञान को अपनाना है, प्राकृतिक संसाधनों का संरक्षण करें और सामूहिक रूप से मिलकर इसका प्रयास करें।
1: बिल्कुल।
2: ताकि हमारे समुदाय की जो आर्थिक अर्थव्यवस्था है वो बेहतर बन सके।
1: बिल्कुल सर, आपने सही कहा। तो सर, आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
2: जी धन्यवाद। मैं
1: बाइन बोनु જેમ કે આપણે આપણે વ્યાસમી માંગીલાલ જે સર જોડે તકા હતા ને એણાને માધ્યમ થકી આપણે ઘણા કાની વાત જાણી હૈ કે હર તે ગાંવની અર્થવ્યવસ્થાને વધાવવામાં ખેતીની ભૂમિકા હૈ। આ વાત મનીષા બોન આપણે બદલે ઘણી જરૂરી હૈ કેમ કે આ સબ ચીજે જે હૈ ये अपने जीवन तक ही जुड़ी तक ही रहे हैं एवं आ सब जानकारी अगर अपना ने होगा तो अपने देखेंगे कि अपने जीवन में घना कनी से परेशानी है दूर थी सेंगा। गांव की अर्थव्यवस्था में खेती ना महत्व में इन्हें अपना ने बताड़ियो कि आजीविका ने स्रोत कया कया है, खाद्य ने पोषण की सुरक्षा अपने हरते करी सको, स्थानीय बाजार ने आर्थिक गतिविधियां ने हरते अपना ने बढ़ावो आलवो है, पशुपालन ने સહાયક જે આજીવિકા હૈ એને મહત્વને આપણે હરતે સમજવું હૈ। એની સાથે એને એ ભી બતાડ્યું કે પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ આપણે હરતે કરવું હૈ। આ સબે માધ્યમ થકી આના સબ માધ્યમ થકી આપણે ખેતી થકી આપણી અર્થવ્યવસ્થાને હદારી શકું। તો આશા કરો કે આ હંગરી વાત આપણે ભાઈ બહેનોને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવા। તો સૂટા તો પડે પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડા સૂટા।
0: હવે અંજલિ બોન હમળતા રેજો કિસાન ભાઈ બોનો આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં

0: ભાઈ બોન ગીત ત્યાં શું પૂરું અનાસ ગીત હતે કાર્યક્રમ ખેતીવાડી ખતી પડો સૂટ આપે અમારું આજનું કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ આપણા રાય સુજાવ આમ તક પહોંચાડી શકો અમારે આના પતા માટે
1: હવે ભાઈ બોન લખી લો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ બનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ સ્ટેમ માટે એક નવા વિષયને હાથે તાર હુદી
1: રામ રામ રામ રામ

0: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જીણી હવા મેં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા થકી જ બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હે.
1: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત. જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયગા તો હું થાય?
2: નાના અંજલિ બોન, હું થા ગા?
1: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે એ હુકી જાયગા, ખેતર બંજર થઈ જાયગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બોન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બોન.

0: આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નળને ખુલ્લો ન રાખવો, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિબોન આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવારામાં હિતાભાઈ બુન અને આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલિનું
0: રામ રામ. ભોવી ભાઈઓન બુનો આપ સબ હામળે રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર હ અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મે.
1: હવે ભાઈન બુનો લઈને હાજર થઈ ગયા હ કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષય ને હાથે. તો મનીષા બુન આજે આપણે કાર્યક્રમ મે ભાઈન બુનો થકી વાતચીત નો વિષય હે કે આપણે સમસ્યા ને સમાધાન ને આડી દેખવું હે ને આ સમાધાન આપણે હરતે કરી શક એ હંગરી વાતે આજે કાર્યક્રમ મે આપણે જાણવા વાળા હ. કેમ કે અધિકતર એવું થાય હે કે ઘર પરિવાર મે અગર અચ્છો સંવાદ ને રહે તો કઈ ભી સમસ્યા નું સમાધાન નહીં નીરી શકે ને અગર પરિવાર મે કોઈ ભી સમસ્યા થા હે ઇન મે અગર આપણે વિચાર વિમર્શ નહીં કર ઇન સમસ્યા ને અલગ તરીકા થકી દેખા તો આપણે દેખ કે વિરોધાભાસ જે હે એ વધી જાય હે. તો આજે આપણે કાર્યક્રમ મે એ જાણંગા કે સમાધાન ને આડી આપણે હરતે દેખો ને કોઈ ભી સમસ્યા આવે તો એનું સમાધાન આપણે હરતે કાઢી શકો.
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કતે ઘણા હક્કાની વાતે રહી ગયા અબ્રહામળા ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો ભાઈન બોનો આપ હમર તરે સુ આપડું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: અંજલિબોન ગીત ત્યાં ઇશ્યુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલિબોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે ભાઈ બોન વખતથી વાત કરવા વાળા હ આપણે સમસ્યા માટેની સમાધાન માટે ધ્યાન આલવું હે
1: હવે
0: આપણે દેખ કે આપણે જે મનકનું જીવન હે ચુનૌતી ભર્યું હતું હે સંઘર્ષ હે સમસ્યા હે ને એવામાં પણ દેખ કે કયું બી મનક એવું નહીં હે કે જેને જીવનમાં સમસ્યા નથી હે કિસાન ને ખેતીની ચિંતા હે વિદ્યાર્થીને ભણાઈને ભવિષ્યની ચિંતા હે યુવાઓને રોજગારની ચિંતા હે આપણે બોનની વાત કરત વણ પરિવારની સોરની ચિંતા હે ને આપણ દેખ કે સમાજને અનેક સામાજિક આર્થિક ને પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો સમસ્યા આપણે જીવનનો આપણે કહી શકીએ કે આપણે સ્વાભાવિક હિસ્સો હે પણ ઘણા બી વ્યક્તિની સફળતા અણા વાતમાં જ નિર્ભર કરે હે કે વ સમસ્યાઓનું સમાધાન હેતે કરી રહ્યું હે ને હનામાં ધ્યાન આલી રહ્યું હે ને સમાધાનમાં દિશામાં આગળ બળી રહ્યું કે બળી રહ્યું હે
1: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે દેખ કે જીવન મેં સમસ્યાએ સબને હામે આવે છે કોઈ આર્થિક કઠિનાઈ હતી કે જુજીરું હે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તે કે જુજીરું હે તો કોઈ ખેતીની પરેશાની તકી તો કોઈ પરિવારને સમાજને ઉલઝન તકી પણ એક વાત તે હે કે સમસ્યા લગાતાર સોચવા તકી સમાધાન નથી આવતું બલ્કિ સમાધાન તઈ વખત આવે હે જે વખત આપણે મન સમય ને ઉર્જા તકી રાસ્તો ખોજવાની કોશિશ કરો
0: હવે
1: આવડીના ટાઈમે આપણે દેખી રહ્યો કે ઘણા એવા મનક હે જે અલગ અલગ સમસ્યા તકી ગુજરી રહે હે ઇતિહાસ ગવાહ હે કે દુનિયા મેં જેટલી ભી મોટી સફળતા કયા મનકે હાસિલ કરી હે તે સમસ્યાઓને કારણ નસ કરી હે એને સમસ્યાઓનું સમાધાન ખોજ્યું હે ને ઇન તકી અગાડી નહીં રહે અગર ઈ અંધેરા મેં સરત તો દીપક કારે જલતુસ નહીં
0: હવે
1: અગર ઈ પ્યાસ ની શિકાયત ને કરત તો કારે ભી કુવો ને તલાબ ને ખોતરત
0: હવે અંજલિબોન એને સાથે આપણ દેખ હ કે ઘણા કન મન કહે જે આપણે સમસ્યા ગણાવી હે વી કે હે કે આમાં અત્રી કઠિનાઈ હે પરિસ્થિતિયા ખરાબ ચાલી રહી હે ને હાલાત બી આમાર હેવી ચુનૌતીપૂર્ણ હે પણ આપણે દેખ કે જી લોક સમાધાન કરીને સમાધાનની દિશામાં આગળ બઢી હે વિશે આપણે જીવનમાં પ્રગતિ કરી હે એટલે આપણે કહી શકો કે સમસ્યા નહીં આપણે સમાધાન માટે ધ્યાન આલવું હે આપણે સકારાત્મક સોચ આલે હે ને સફળ જીવન ને વિકસિત સમાજની કુંજી હે
1: હવે મનીષા પણ આપણે દેખ કે ઘણા કરો જે મન કહે એ સમસ્યા માટે ચર્ચા કરતા રહે હે કોઈ કહે હે કે ગામમાં પાણી નથી કોઈ કહે હે રોજગાર નથી કોઈ કહે હે સમય ઘણો ખરાબ હે પણ એ સબ વાતાની સચ્ચાઈ થઈ શકે પણ ચર્ચા કેવળ શિકાયત ઉદ્દેશ રહે કોઈ બદલાવ નથી કરી પાતી જેવી વખત લગાતાર સમસ્યા માટે આપણે ધ્યાન આલ તો મનમાં નિરાશા વધી જાય હે આત્મવિશ્વાસ કમ થવા લાગે હે ને આપણે દેખો હા કે ચારે મેર આપણને કઠિનાઈ જ દેખાય હે એને વિપરીત અગર આપણે દેખો હા કે અણી સબ સમસ્યાનું સમાધાન હું થઈ શકે અગર આપણે એના માટે એક વિઝા તકી વાત કર તો ઘણા અક્કાની સંભાવનાના જે દરવાજા હે એ ખુલી શકે
0: હવે
1: આપણે ભાઈ બોનાની કેવું ચંગા કે સમાધાન સોચવાની આદત આપણને વિકસિત કરવી હે આપણાની સમસ્યાને સ્વીકાર કરવો હોકા સમાધાનની પહેલી સીડી હે વાસ્તવિકતાને સ્વીકાર કરવું સમસ્યા તકી ભાગવું ને છીપવું ને એની સ્થિતિને બહેતર બનાવવું હે ઈમાનદારી તકી આપણે કઠિનાઈઓનો સામનો કરંગા તો આપણે દેખંગા કે હેતી સમસ્યાનું સમાધાન નેરી શકે
0: હવે અંજલિબોન આયસા પણ દેખો કે જે મન કહે એવી સમસ્યા માટે જ્યાદા ધ્યાન આલે હે તેને ઘણા અકન દુષ્પરિણામ થાય હે જ્યારે આપણે દેખો કે મન કો સમસ્યા માટે અધિક ધ્યાન આલે હે તે વણનું મન એવો નિરાશ ને ભય ને તનાવ પેદા કરે હે
1: હવે
0: વી ખુદ એવી કમજોરી મહેસૂસ કરવા લાગી જી હે વણ આત્મવિશ્વાસ એવો કમ થઈ જાય હે ને આપણે દેખો કે વી ઠોસ કદમ ભી નથી ઉઠાવી પાતા હમ સમસ્યા માટે આપણ કેવું ચાંગા કે આપણ લગાતાર ધ્યાન આલંગત એની ઘણા કન દુષ્પરિણામ આપણે દેખવા મળે હે જેમ કે આપણે માનસિક તણાવ હે એવો વધી જાય હે આપણે આત્મવિશ્વાસ એવો કમ થઈ જાય હે આપણી નિર્ણય લેવાની ક્ષમતા હે એ બી કમજોર થતી જાય હે સમય ને ઉર્જાની બરબાદી થાય હે વ્યક્તિ નકારાત્મક સોચનો શિકાર થઈ જાય હે સંબંધ હિ આપણે પરિવાર ખત વણમાં બી તણાવ આવી જાય હે ને વિકાસની પ્રગતિ હે એ બી વેસમેસ રોકાઈ જાય હે
1: હવે
0: ઉદાહરણ બદલે આપણે ભાઈ બોનને વતાડો તે આપણે દેખો કે અગર આપણે કિસાન ભાઈ બોનને વી કેવલ હોંસીએ કે બારિશ કમ થઈ રહી હે ખાદ મેઘું થઈ ગયું હે ઉત્પાદન ઘટી રહ્યું હે તે આની સભી સમસ્યા ખતી વી ચિંતા મે આવી જઈ હે પણ અગર વી જળ સંરક્ષણ આધુનિક ખેતી વૈકલ્પિક ફસલન બારામ હોસીંગા તે વણને સમાધાન ની દિશા બી વી આગે બડી શકે
1: હવે મનીષા બુન આપે સહી કીધું તો અણી પ્રકાર તકી આપે વતાડ્યું કે હું દુષ્પરિણામ થઈ શકે આયસ અગર સમાધાન ને વારા મે વિચાર કરો તો જેમ કે પહેલે બી આપણે વતાડ્યું કે સમસ્યા ને આપણને સ્વીકાર કરવો હોગા એને બાદ ભાઈ બોનો ગભરાવવાની વજે આપણને જાણકારી જુટાવી હે ઘણી એવી સમસ્યા રહે હે જે જાણકારીને અભાવને કારણ વધારે બળતી જાય હે ખેતીમાં નુકસાન થઈ રહ્યું હે તો આપણે કૃષિ વિશેષજ્ઞ તકી વાત કરવી હે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ રહી હે તો આપણે ડોક્ટરની સલાહ લેવી હૈ, રોજગારની સમસ્યા હૈ તો આપણે નવા કૌશલ શીખવા હોંગા, તો આપણે દેખંગા કે જાણકારી થકી આપણે સમાધાનની દિશામાં આગળ વધી શકા. એની સાથે ભાઈન બોનાને કેવું ચંગા મનીષા બોન કે નાના નાના કદમ આપણને ઉઠાવવા હે. હર મોટી સમસ્યાનું સમાધાન એક દાડે નેરીસ આવે હે. આપણે કેવું ચંગા કે આપણને છોટો છોટા પ્રયાસ થકી સમાધાન હોદવાની કોશિશ કરવી હે. જેમ બુંદ બુંદ તકી ઘડો ભરાઈ શકે એમ જ નાના નાના કદમ તકી આપણે સફળતાની રાહ માટે આગળ વધી શકે. એની સાથે ભાઈ બોનોને કેવું ચંગા કે આપણને બીજો તકી હીક લેવી હે. આપણે આય પાય વાળા જે મનક હે એણ તકી હીકવું હે, કઠિન પરિસ્થિતિમાં રાસ્તો નિકાળવો હે ને અનુભવ તકી સમાધાન ખોજવાની કોશિશ કરવી હોગા.
0: હવે અંજલી બોન, એને સાથે આપણે ભાઈ બોનોને કાર્યક્રમને માધ્યમથી કેવું ચાંગા કે સમસ્યા જીવનનો એક હિસ્સો હે, અણાખથી આપણે બચિત નથી શકતે પણ એનો સામનો આપણે કરી શકો. સમસ્યા માટે આપણે અધિક ધ્યાન ન્યા આલવું હે, જેણ કદી આપણે દેખ કે અગર આપણ સમસ્યા માંથી ધ્યાન અલંગ તો આપણે જીવન મેં નિરાશા તનાવ ને અસફળતા એવી બળતી જાયંગા. જયારે આપણ સમાધાન માટે ભાઈ બોનો ધ્યાન અલંગા તે આપણે આત્મવિશ્વાસ સાહસ ને સફળતા ની દિશામાં પણ આગળ વધી શકંગા. ભાઈ બોનો, આજે આવશ્યકતા અને વાત ની હે કે આપણે શિકાયતો ની સંસ્કૃતિ ને છોડીને સમાધાન ની સંસ્કૃતિ ને અપનાવવું હે. આપણે દેખ કે જયારે કયું બી મનકું હો, અંજલિ બોન, પરિવાર હો, કિસાન હો, યુવા હો યા પૂરું સમાજ હો, અગર આપણે સમસ્યા ને બજાય સમાધાન માંથી ધ્યાન આલવું શરૂ કરંગા તે આપણ હો કે અનેક કઠિનાઈ આપણે સામને આવી હે વે આપણ ખુદ વનને દૂર કરી શકો હો.
1: હવે મનીષા બુન, આપે સે કીધું આપણે ભાઈન બુનોને આપણે એસ કેવ ચાહુંગા કે કોઈ ભી સમસ્યા મોટી નથી રહેતી, આપણાને બસ તીનસ પ્રશ્ન ખુદતે કે પૂછવે હે કે મો આ કાર્ય કરી શકું, મને કેવી મદદ લેવા મેં કોઈ ઝિઝક નથી કરવી ને પહેલું કદમ જે આપ મારું હોગા એ સબ તકી નાનું હોગા. અણી પ્રકાર તકી આપણા સમસ્યા સમાધાનની આડી આગળ વધી શકે. ભાઈન બોનો, સમસ્યા મેં રોશની નાખવાને જગ્યા આપણને સમાધાનનું દીપક જલાવવું હોગા, તો જ આપણે આપણા જીવનમાં આવા વાળી જે ચુનૌતીઓ હે એનાનો સામનો કરી શકે.
0: હવે અંજલિ બોન, આપણે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહી હા કે આપણે ભાઈ બોનો કતી આના વિશે માટે ઘણા આકારની વાત થઈ ગઈ હે. આપણે સમસ્યા માંથી ધ્યાન નથી આલવું હે, સમાધાન ખોજવાની કોશિશ કરવી હે, તે ભાઈ બોનોને આ વાતે ગમે હોંગા. તે ભાઈ બોનો, આજનો કાર્યક્રમ આપે કેવું લાગ્યું એની બારામે આપ આપણા રાય સુજાવ અમને આલી શકો અમારે આના પતા માટે.
1: હવે ભાઈ બોનો, લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈન બનો, ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષયની હાથી. તાર હુદી
1: રામ રામ રામ રામ.